0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: दोस्तों अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है जल्दी थकान होना शारीरिक कमजोरी याददाश्त में कमी सांस फूलना ये सभी एनीमिया के ही लक्षण हैं। लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित

0: ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM।

0: એવું કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
0: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
1: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્ય, હંગરી બોને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: અંજલિબોન ગીત્યા આંશુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હો કે આજના ટીમમાં જો વધી રહ્યું પ્લાસ્ટિક હે એનું આપણે ખેતીમાંથી હું અસર પડે હે
1: ઓકે
0: અંજલિબોન આપણે દેખા હ કે ખેતી હવે ખાલી આપણે કિસાનોની આજીવિકા નથી હે બલકે આ પૂરા સમાજની બી ખાદ્ય સુરક્ષાનો આધાર હે
1: ઓકે
0: એક બઢિયા ખેતી બલદે ઉપજાઉ મિટ્ટી સાફ પાણી અને સ્વસ્થ પર્યાવરણની આવશ્યકતા રહે પણ અંજલિબોન આપણે દેખા હ કે ઘણા વર્ષો પહેલે પ્લાસ્ટિકનો ઉપયોગ કમ થતો હતો અને હવેના ટાઈમમાં આપણે દેખા હ કે પ્લાસ્ટિકનો ઉપયોગ એવો તેજી ખતી વધી રહ્યું હે એન કારણ ખતી આપણે દેખા હ કે આપણે ખેતોમાં કચરો નાળા મેં પ્લાસ્ટિક આવી જાય હે તાલાબ મેં આપણે દેખા હ અને ચારાગાની જે જગહ માં બી પ્લાસ્ટિક એવો વધતું જઈ રહ્યું હે ભાઈ બહેનો કેવું ચાંગા કે પ્લાસ્ટિક આસાની ખતું નષ્ટ નથી થતું હે આ વર્ષો તક મિટ્ટી મેં પડ્યું રહે ને ધીરે ધીરે આપણે ખેતીની ગુણવત્તા કમ કરે હે ને પર્યાવરણને બે ને પ્રભાવિત કરે હે એટલે ભાઈ બહેનો આ આપણે કૃષિનું ને સ્વાસ્થ્યનું બી ગંભીર વિષય હે
1: હવે મનીષા બોન આ સવે વાત કરો કે સમસ્યા શું હે તો ભાઈ બહેનો આજના ટાઈમમાં આપણે ગાંવ મેં ઘરેલું પ્લાસ્ટિક કચરો ખાદ બીજ ને ઘણા કની એવી ચીજે હે જેનમાં આપણે દેખો હો કે આપણે પૂડાનો ઇસ્તેમાલ કરો હો આ જે પ્લાસ્ટિકનો પૂડો રહે હે એ આપણે આમનું તેમનું ફેંકી દ જે આપણે ખેતરને કિનારે નાર મેં ઘણા કની એવી જગા માટે જઈને બેસા જે આપણે એના ઠેકણાને નુકસાન પહોંચાડે હે આપણે કહી શકો કે જે વખત પ્લાસ્ટિક મિટ્ટી મેં મળે હે તે એન તકી મિટ્ટીની ગુણવત્તા પ્રભાવિત થઈ જા નારિયેળનો પાણી જે હે એ જામ થઈ જાય હે પશુ પ્લાસ્ટિક ખાઈ જાય હે તો એન તકી એનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જા ને ખેતરનું ઉત્પાદન જે હે એ ભી ખરાબ થઈ શકે
0: હવે
1: હવે આયસ વાત કરો કે વધતું આ જે પ્લાસ્ટિક હે આના શું કારણ હે તો આપણે દેખો હો કે એક વખત કામમાં આવવા બાદ આ પ્લાસ્ટિક વધારે ઉપયોગમાં આવતું નથી ને આ આપણે આમનું તેમનું ફેંકી દ તો એ હવા થકી ઉડીને આપણી મિટ્ટી મેં નારા મેં નદીઓ મેં તાલાબ મેં હોમ સલ્યુસા એની સાથે પ્લાસ્ટિકનો જે કચરો હે એનું હોજે નિપટાનની જે જગ્ ન હોવે તો બી આપણે દેખો હો કે આ સબ ચીજે હે એ વધી રહી હે જાગૃતતાની કમી એટલે ઘણો એવો મન કહે જેણને આની જાણકારી હોવે તો બી એમ સોચે કે મારે એકલા તકી કરવા તકી હું થાગા તો એન તકી બી નુકસાન વધી રહ્યું હે એની સાથે પ્લાસ્ટિક જલાવાને કારણે આપણે દેખો હ કે ઝેરીલો જે ધુઓ ને રહે એ વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યું હે
0: આ સંજલિબન કેવું ચાંગા કે ખેતી માટે પ્લાસ્ટિક નો શું પ્રભાવ પડે હે તે આપણે દેખા હ કે આપણી મિટ્ટી ની ગુણવત્તા રહે વે ભી પ્રભાવિત થાય હે ભાઈ બોનો જ્યારે પ્લાસ્ટિક હે વો મિટ્ટી મેં ઝાદા ટાઈમ તક પડ્યું રહે તે વણા ખતે આપણે દેખા હ કે આપણી પ્રાકૃતિક સંરચના હે વે વગડતી જાય હે ને પાણી ને રિસાવ ભી કમ થાય હે જ્યારે આપણે દેખા હ કે અંજલિબન અગર આપણ ખેતમ પાણી પાઈ રહીએ હ તે નાળા મેં યા આપણે જી પાણી પાવાળી નેર હે વણા મેં પ્લાસ્ટિક આવી જાય હે તો વણા ખતું ભી આપણે ખેતમ મેં પાણી સહી જાતું નથી હે એને સાથે અંજલિબોન આપણે દેખા હ કે પ્લાસ્ટિક નું જો અસર હે વો આપણે સૂક્ષ્મજીવ માટે બી પડે હે મિટ્ટી મેં મોજૂદ ઘણા કન લાભકારી જીવ ને કેચુઓ જી રહી હે ભી મિટ્ટી ને સ્વસ્થ રાખે હે જ્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ બઢે હે તે વેન કતે આપણે દેખા હ કે આપણે વાતાવરણ હે વો ભી પ્રભાવિત થાય હે
1: હવે એને સાથે મનીષાબોન કેવું ચંગા આપણે ભાઈ બોનો ને કે ફસલ નું ઉત્પાદન જે હે ઈ ભી પ્રભાવિત થઈ શકે અગર પાણી મિટ્ટી જે હે એ હોજે તરીકા તકી આપણે ખેતર મેં ને પોગેગા તો આપણે દેખંગા કે આણાની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે ને લંબા ટાઈમ ઉદી આપણે જે ખેતી હે એનું ઉત્પાદન આપણને કમ મળેગા આપણે જે પશુ હે એને સ્વાસ્થ્ય માટે ભી ખતરો પડે હે કેમ કે આપણે દેખો હો કે આપણે જે ખુલ્લા મેં પડ્યા પ્લાસ્ટિક રહે એ પશુ ખાઈ જાય હે જેન તકી એ ગંભીર બીમારી તકી ગ્રસિત થઈ શકે એની સાથે પર્યાવરણને સ્વાસ્થ્ય માટે ભી પ્રભાવ પડે હે આપણે દેખો હો કે નારિય મેં જલ સ્ત્રોતો મેં આ જમા થઈ જાય હે તો માખી મચ્છર પેદા થાય હે પ્લાસ્ટિક જલાવવાને કારણ ઝેરીલી ગેસ ને રહે પર્યાવરણ પ્રદૂષણ થાય હે ભોજન ને પાણીની ગુણવત્તા પ્રભાવિત થઈ સા ને આવા વારી પીડી હે એણને બલ્લે પ્રાકૃતિક સંસાધનનું દબાવ વધી શકે તો ભાઈ બોનો કહી શકો કે આ આ સમસ્યા આપણને થાય હે હવે સમાધાન ને ઉપાય ની વાત કરો તો આપણને પ્લાસ્ટિક નું કમ પ્રયોગ કરવો હે જેટલું સંભવ હો એટલું ભાઈ બોનો આપણને સેતરન થેર ટોકરી ને બીજા જે ટકાઉ વિકલ્પ હે એ અપનાવવા હોંગા એની સાથે ખેતરને પ્લાસ્ટિક મુક્ત બનાવવું હોગા એટલે આપણે જૈવિક જે ખેતી કરો હો એ જ આપણને કામમાં લેવી હે કેમ કે પેકેટ વાળી જે ચીજે આપણે લાવીને હું મેં નાકા ખેતરમાં તે આપણે મિટ્ટીને ભી ખરાબ કરે ને પર્યાવરણને ભી પ્રદૂષિત કરે હે
0: હવે અંજલિબોન એને સાથે ભાઈ બોરાને કેવું ચાંગા કે પ્લાસ્ટિક નો કચરો હે વો ભી આપણે અલગ રાખવો હે ગીલો કચરો ને આપણે જો ઘરનો હુકો કચરો હે વો અલગ અલગ રાખવો હે જેન ખતી ભાઈન બોનો આપણે દેખા હા કે પ્લાસ્ટિક નો આપણ સહી જગા માં ફેંકી શક હ એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે પ્લાસ્ટિક ને એવો બાળવું નથી હે અગર આપણ પ્લાસ્ટિક ને બાળંગા તે વેન ખતી પ્રદૂષણ થાયગા આપણ પ્લાસ્ટિક નું પૂર્ણ ચક્રણ ભી અંજલી બોન કરી શકો હમ કેવું ચાંગા કે ગ્રામ પંચાયત ને ભી આણામાં ઘણી મોટી ભૂમિકા રહે હે જયારે પ્લાસ્ટિક સંગ્રહણ નું અભિયાન ચલાડે ત્યારે આપણે અંજલીબોન દેખા હા કે આપણે ગામનો કચરો હે વેનું પ્રબંધન થાય હે મનકજી હિ વે બી જાગૃત થાય હે ને પ્લાસ્ટિક નું કમ ઉપયોગ કરે હે
1: હવે એની સાથે કેવું ચાંગા કે કૃષિ વિભાગ ની સ્વયંસેવી સંસ્થા કિસાનોને પ્લાસ્ટિક કચરાની સુરક્ષિત પ્રબંધનની જાણકારી ભી આપી શકે એની સાથે સ્કૂલ યુવા મંડળ સ્વયં સહાયતા સમૂહ ને કિસાન સમૂહ મળીને સ્વચ્છ ખેતી ને સ્વચ્છ ગાંવ અભિયાન ભી ચલાવી શકે જેન તકી ઘણા કના બદલાવ આવેગા ભાઈ બનો કેવું ચંગા કે ખેત કેવલ કિસાન ની જમીન નથી બલ્કિ આ આવાવારી પેઢી ની ધરોહર હે અગર આજે ભી આપણે પ્લાસ્ટિક ના ઉપયોગ તકી નહીં બચંગા તો આવાવારું જે કાલ હે ઈ આપણે બલે ખતરનાક થઈ શકે ને અગર આપણે પ્લાસ્ટિક તકી બચંગા તો કાલ જે હે ઈ આપણને બહેતર ફસલ ને સ્વસ્થ જીવન મળી પાકા એટલે યાદ રાખો સ્વચ્છ ખેતી સ્વસ્થ ફસલ ને ખુશહાલ ભવિષ્ય આ આપણી સપ્તકી મોટી પૂંજી હે એટલે આ તકી પ્લાસ્ટિક ની સહી જગા આપણને પુગાડવું હે તાકી કાલે આપણી મિટ્ટી જે હે ઈ જીવિત રહી શકે
0: હવે અંજલી બોન તો કાર્યક્રમ ને માધ્યમ કે આપણે ભાઈ બોનો ને કેવું ચાંગા કે આપણે પ્લાસ્ટિક નું સીમિત ઉપયોગ કરવું હે ને અગર આપણે ઘર કરતી

0: કામ સલાડવું હે.
1: હવે મનીષાબેન કહી શકા કે વધતું પ્લાસ્ટિક જે હે એ ખાલી કચરાની સમસ્યા જ નથી, બલ્કી ખેતી, પર્યાવરણ, પશુ અને માનવ સ્વાસ્થ્યની ભી ગંભીર ચુનૌતી હે. અગર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કમ કરો હ અને એનું સહી નિપટાન કરો હ તો ગામ વિસ્તાર માટે સામૂહિક પ્રયાસ કરીને આપણે આની સમસ્યાને કાફી હદ સુધી કમ કરી શકો. એટલે ભાઈ બનુ ખેતર, ગામ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવીને આપણને આપણી જિમ્મેદારી નિભાવી હોગા. કેમ કે સ્વસ્થ મિટ્ટી, સ્વસ્થ ફસલ, સ્વસ્થ પરિવારને સમૃદ્ધ ગાંવ આની નીવ કહેવાય હે. તો આશા કરો કે આ હંગરી વાતે આપને કમી હોગા. તો આપને અમારું આજનો કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે.
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001.
1: એને સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી શકો એની માધ્યમ થકી બી આપણા રાય સુઝાવ આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષયની હતી. તાર હુદી
2: રામ રામ રામ રામ.

આપણો ગામ આપણી પહેચાન, રીતિ રિવાજ ને સંસ્કૃતિ નું માન, આવો મળીને અણી ધરોવર ને બચાવો, આબાવારી પેઢી ની આ વિરાસત આલમ.

ભાઈ બોનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરું હું કે આજની સભા મેં પ્રસારિત થવાવાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ મને રાય સુઝાવ આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. અજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643. તો ભાઈ બોનુ, આ તો હતી આપણે આજની સભા. બીજી સભા મેં ફેરી મુલાકાત થાગા તારુદી આપની બોન અંજલિનું રામ રામ રામ રામ.

જય ગુરુ ભાઈ બોનું આપ સબનું ગણમાન સ્વાગત કરું હું અમારી આજની હાંસીની સભામાં. આપ સભામરી રહ્યા હો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો નંબર 8 FM માટે. હું હું આપને હાથે આપની બોનંજલિ પારશરને આજે વાર શુક્રવારની તારીખ 14 અગસ્ત 2026 નો દાડો હૈ. ભાઈ બોનો મેં દેખી રહ્યા હોં કે અમારી સ્ટુડિયોની ઘડીમાં હાંસીના 5 વાગી ગયા હૈ. તો આપણે શરૂઆત કરો હાજરી સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બોનો આજે સભાની શરૂઆત કરેગા સપ્તકી પહેલે ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડું કાર્યક્રમ આરાધના થકી. એનામાં આપણા હમરંગા આજના સુવિચારા ને હાથે ભક્તિમય ગીતાની અણસ ક્રમમાં આગળ બઢંગા અમારી ને તમારી અવાજ કાર્યક્રમ યુવાઓની અવાજની આડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 5:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની કશિશ પારશરની હાથે. એની જ કડીમાં બીજા કાર્યક્રમની શરૂઆત થાગા જેને કહે બાલકન બાલકન એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારશરની મું આપની ગુણ અંજલિ પારશરની હાથે. એની જ કડીમાં આપણે આગળ રૂપ કરંગા આપણે કિસાન ભાઈ બહેનો થકી જુલ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા અંજલિ પારશર એટલે મોને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની જ કડીમાં આપણે આગળ બઢંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જુલ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારશર એટલે મોને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એને બાદ ભાઈ બોનું બીજું કાર્યક્રમ શું થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ અમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી કશિશ પારશર ને મનીષા પટેલ. એને બાદ ભાઈ બોનું ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સમસ્યા સમાધાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની મું આપની ગુણ અંજલિ પારશર. એને બાદ ભાઈ બોનું મનોરંજન ની થાકા પૂરી ભરમાર જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત. 9:00 થી 10 વાગ્યા સુધી આપ હામરોગા કાર્યક્રમ શામિલ કરશે. તો ભાઈ બોનો આ તો હતી આપણે હાજરીની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના.

0: પાપા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે ઘરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर।

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને આ ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આજના ટાઈમમાં જો વધી રહ્યું પ્લાસ્ટિક હે એનું આપણે ખેતીમાંથી શું અસર પડે હે. અંજલિ બોન આપણે દેખો હા કે ખેતી હવે ખાલી આપણે કિસાનોની આજીવિકાસ નથી હે, બલ્કે આ પૂરા સમાજને ભી ખાદ્ય સુરક્ષાનો આધાર હે. એક બઢિયા ખેતી બલદે ઉપજાઉ મિટ્ટી સાફ પાણી ને સ્વસ્થ પર્યાવરણની આવશ્યકતા રહે હે. પણ અંજલિ બોન આપણે દેખો હા કે ઘણા વર્ષો પહેલે પ્લાસ્ટિકનો ઉપયોગ કમ થતો હતો, ને હવેના ટાઈમમાં આપણે દેખો હા કે પ્લાસ્ટિકનો ઉપયોગ એવો તેજી ખતી વધી રહ્યું હે. એન કારણ ખતી આપણે દેખો હા કે આપણે ખેતો મેં કચરો નાળો મેં પ્લાસ્ટિક આવી જાય હે, તાલાબ મેં આપણ દેખો હા, અને ચારાગાની જે જગહ માં બી પ્લાસ્ટિક એવો વધતું જઈ રહ્યું હે. ભાઈ બોને કેવું ચાંગા કે પ્લાસ્ટિક આસાની ખતું નષ્ટ નથી થતું હે, આ વર્ષો તક મિટ્ટી મેં પડ્યું રહે હે, ને ધીરે ધીરે આપણે ખેતીની ગુણવત્તા કમ કરે હે, ને પર્યાવરણને બે ને પ્રભાવિત કરે હે. એટલે ભાઈ બોનો આ આપણે કૃષિનું ને સ્વાસ્થ્યનું બી ગંભીર વિષય હે.
1: હવે મનીષા બોન આ સવે વાત કરો કે સમસ્યા શું હે, તો ભાઈ બોનો આજના ટાઈમ મેં આપણે ગાંવ મેં ઘરેલું પ્લાસ્ટિક કચરો ખાદ બીજ ને ઘણા કની એવી ચીજે હે જેનમે આપણે દેખો હો કે આપણે પૂડાનું ઇસ્તેમાલ કરો હો. આ જે પ્લાસ્ટિકનો પૂડો રહે હે એ આપણે આમનું તેમનું ફેંકી દો, જે આપણે ખેતરોની કિનારે ના રહો, મેં ઘણા કની એવી જગા માટે જઈને બેસી જા જે આપણે એના ઠેકણાને નુકસાન પહોંચાડે હે. આપણે કહી શકો કે જે વખત પ્લાસ્ટિક મિટ્ટી મેં મળે હે તે એમ તકી મિટ્ટીની ગુણવત્તા પ્રભાવિત થઈ જા, નારિયેળનો પાણી જે હે એ જામ થઈ જાય હે, પશુ પ્લાસ્ટિક ખાઈ જાય હે તો એમ તકી એનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જા, ને ખેતરનું ઉત્પાદન જે હે એ ભી ખરાબ થઈ શકે. હવે આ વાત કરો કે વધતું આ જે પ્લાસ્ટિક હે આના શું કારણ હે, તો આપણે દેખો હો કે એક વખત કામમાં આવવા બાદ આ પ્લાસ્ટિક વધારે ઉપયોગમાં આવતું નથી, ને આ આપણે આમનું તેમનું ફેંકી દો તો એ હવા થકી ઉડીને આપણી મિટ્ટી મેં નારા મેં નદીઓ મેં તાલાબ મેં હોમ સોલ્યુશન, એની સાથે પ્લાસ્ટિકનો જે કચરો હે એનું હોજે નિપટાનની જે જગ્યા નહીં હોવે તો ભી આપણે દેખો હો કે આ સબ ચીજે હે એ વધી રહી હે. જાગૃતતાની કમી એટલે ઘણો એવો મન કહે જેણાને આની જાણકારી હોવે તો ભી એમ સૂચે કે મારે એકલા તકી કરવા તકી હું થાગા તો એની તકી ભી નુકસાન વધી રહ્યું હે. એની સાથે પ્લાસ્ટિક જલાવવાને કારણે આપણે દેખો હ કે ઝેરીલો જે ધુઓ ને રહે હે એ વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યું હે.
0: આ સંજલિ બોન કેવું ચાંગા કે ખેતી માટે પ્લાસ્ટિક નો શું પ્રભાવ પડે હે, તો આપણે દેખો હા કે આપણી મિટ્ટી ની ગુણવત્તા રહે વે ભી પ્રભાવિત થાય હે. પાઇન બોનો જયારે પ્લાસ્ટિક એવું મિટ્ટી મેં જ્યાદા ટાઈમ તક પડ્યું રહે હે તે વણાખતે આપણે દેખો હા કે આપણી પ્રાકૃતિક સંરચના હે વે વગડતી જાય હે, ને પાણી ને રિસાવ ભી કમ થાય હે. જયારે આપણે દેખો હા કે અંજલિ બોન અગર આપણ ખેતમ પાણી પાઈ રહીએ હ તે નાળ મેં યા આપણે જી પાણી પાવાળી નેર હે વણા મેં પ્લાસ્ટિક આવી જાય હે તો વણાખતું ભી આપણે ખેતમ મેં પાણી સહી જાતું નથી હે. એને સાથે અંજલિ બોન આપણે દેખા હા કે પ્લાસ્ટિક નું જો અસર હે આપણે સૂક્ષ્મજીવ માટે ભી પડે હે. મિટ્ટી મેં મોજુદ ઘણા કણ લાભકારી જીવ ને કેચુઆ જી રી હે ભી મિટ્ટી ને સ્વસ્થ રાખે હે. જ્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ બઢે હે તેવેન કતે આપણે દેખા હા કે આપણે વાતાવરણ હે વો ભી પ્રભાવિત થાય હે.
1: હવે એને સાથે મનીષા બોન કેવું ચંગા આપણે ભાઈ બોનો ની કે ફસલ નું ઉત્પાદન જે હે એ ભી પ્રભાવિત થઈ શકે, અગર પાણી મિટ્ટી જે હે એ હોજે તરીકા તકી આપણા ખેતરો મેં નહીં પોગેગા તો આપણે દેખંગા કે આણાની ગુણવત્તા પ્રભાવિત થઈ શકા, ને લંબા ટાઈમ ઉદી આપણે જે ખેતી હે એનું ઉત્પાદન આપણને કમ મળેગા. આપણે જે પશુ હે એને સ્વાસ્થ્ય માટે ભી ખતરો પડે હે, કેમ કે આપણે દેખો હો કે આપણે જે ખુલ્લા મેં પડ્યા પ્લાસ્ટિક રહે હે એ પશુ ખાઈ જાય હે, જિંદગી એ ગંભીર બીમારી તકી ગ્રસિત થઈ શકે. એની સાથે પર્યાવરણને સ્વાસ્થ્ય માટે ભી પ્રભાવ પડે હે. આપણે દેખો હો કે નારિયેળને જલ સ્ત્રોતો મેં આ જમા થઈ જાય હે તો માખી મચ્છર પેદા થાય હે, પ્લાસ્ટિક જલાવવાને કારણે ઝેરીલી ગેસ ને રહે હે, પર્યાવરણ પ્રદૂષણ થાય હે, ભોજન ને પાણીની ગુણવત્તા પ્રભાવિત થઈ જા, ને આવા વારી પીડી હે એણને બદલે પ્રાકૃતિક સંસાધન નું દબાવ ભી વધી શકે. તો ભાઈ બોનો કહી શકો કે આ સમસ્યા આપણને થાય હે. હવે સમાધાન ને ઉપાય ની વાત કરો તો આપણને પ્લાસ્ટિક નું કમ પ્રયોગ કરવો હે, જેટલું સંભવ હો એટલું ભાઈ બોનો આપણને ક્ષેત્રના થેર ટોકરી ને બીજા જે ટકાઉ વિકલ્પ હે એ અપનાવવા હોંગા. એની સાથે ખેતર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવું હોગા, એટલે આપણે જૈવિક જે ખેતી કરો હો એ જ આપણને કામમાં લેવી હે, કેમ કે પેકેટ વાળી જે ચીજે આપણે લાવીને હું મેં નાખા ખેતર મેં તે આપણે મિટ્ટી ને ભી ખરાબ કરે ને પર્યાવરણ ને ભી પ્રદૂષિત કરે હે.
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનને કેવું ચાંગા કે પ્લાસ્ટિક નો કચરો હે વો ભી આપણે અલગ રાખવો હે, ગીલો કચરો ને આપણે જો ઘરનો હુકો કચરો હે વો અલગ અલગ રાખવો હે, જેનકતી ભાઈન બોનો આપણે દેખા હા કે પ્લાસ્ટિક નો આપણે સહી જગા માં ફેંકી શકો હા એને સાથે ભાઈન બોનો કેવું ચાંગા કે આપણે પ્લાસ્ટિક ને હે વો બાળવું નથી હે અગર આપણે પ્લાસ્ટિક ને બાળંગા તે વેનખતી પ્રદૂષણ થાયગા આપણ પ્લાસ્ટિક નું પૂર્ણ ચક્રણ ભી અંજલી બોન કરી શકો હમ કેવું ચાંગા કે ગ્રામ પંચાયત ને ભી આનામાં ઘણી મોટી ભૂમિકા રહે હમ જયારે પ્લાસ્ટિક સંગ્રહણ નું અભિયાન સલાડે ત્યારે આપણે અંજલી બોન દેખા હા કે આપણે ગામ નો કચરો હે વેનું પ્રબંધન થાય હે મનકજી હિ વી ભી જાગૃત થાય હે ને પ્લાસ્ટિક નું કમ ઉપયોગ કરે હે
1: હવે એની સાથે કેવું ચાંગા કે કૃષિ વિભાગ ની સ્વયંસેવી સંસ્થા કિસાનો ને પ્લાસ્ટિક કચરા ને સુરક્ષિત પ્રબંધન ની જાણકારી ભી આલી શકે એની સાથે સ્કૂલ યુવા મંડળ સ્વયં સહાયતા સમૂહ ને કિસાન સમૂહ મળીને સ્વચ્છ ખેતી ને સ્વચ્છ ગામ અભિયાન ભી ચલાવી શકે જેન તકી ઘણા આકારના બદલાવ આવેગા ભાઈ બનો કેવું ચંગા કે ખેત કેવલ કિસાન ની જમીન નથી બલ્કિ આ આવવાવાળી પેઢી ની ધરોહર હે અગર આજે ભી આપણે પ્લાસ્ટિક ના ઉપયોગ તકી નહીં બચંગા તો આવવાવાળું જે કાલ હે ઈ આપણે બલે ખતરનાક થઈ શકે ને અગર આપણે પ્લાસ્ટિક તકી બચંગા તો કાલ જે હે ઈ આપણને બહેતર ફસલ ને સ્વસ્થ જીવન મળી પાકા એટલે યાદ રાખો સ્વચ્છ ખેતી સ્વસ્થ ફસલ ને ખુશહાલ ભવિષ્ય આસ આપણી સપ્તકી મોટી પૂંજી હે એટલે આસ તકી પ્લાસ્ટિક ની સહી જગા આપણને પુગાડવું હે તાકિ કાલે આપણી મિટ્ટી જે હે ઈ જીવિત રહી શકે
0: હવે અંજલી બોન તો કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોનો ને કેવું ચાંગા કે આપણે પ્લાસ્ટિક નો સીમિત ઉપયોગ કરવો હે ને અગર આપણે ઘર ખતી સિલાઈ મશીન રહે બોન ખતી વણ ખતી આપણે કપડા ની ઢીલી બનાવી ની વેનો ઉપયોગ કરવો હે બજાર ખતી કાક સામાન લાવો હા તે વણા માં લઈ આવવું હે આપણે ઘર મે સબ્જી લાવવી હે તે વણા માં લઈ આવવી હે જેન ખતી અંજલી બોન આપણે દેખા હા કે પ્લાસ્ટિક નો ઉપયોગ હે વો આપણે કમ થાયગા તે બીજો મન કે ભી આપણે કતી હેકેંગા આ તે પ્લાસ્ટિક કમ કરવા બદલે મતલબ ક્ષેત્ર નો જો બસ્તી હે યા ઠેલી હે વેની ઉપયોગ કરી રહીએ તો અમે કેમ પ્લાસ્ટિક નો ઉપયોગ કરે હા ને અણાખતી આપણે દેખા હા કે પ્લાસ્ટિક એવો આપણે પર્યાવરણ ને પ્રદૂષણ કરે હે ને આપણે જી ગૌ માતા રહી આસપાસ ફરતી રહી વી બી ખાઈ જી હે તે વણ ને બી ઘણા કાને આપણે દેખા હા કે ગૌ માતા એવી પ્લાસ્ટિક ખાઈ ને વણ ની મૃત્યુ બી થઈ જાય હે તે ભાઈન બનો આપણે પ્લાસ્ટિક કમોસ ઉપયોગ કરવું હે ને થઈ શકે તો આપણે ઉપયોગ જ નથી કરવું એ ઘરનો ક્ષેત્રાને જ કદી આપણે કામ સલાડવું હે
1: હવે મનીષા બોન કહી શકે કે વધતું પ્લાસ્ટિક જે હે એ ખાલી કચરાની સમસ્યા જ નથી બલ્કિ ખેતી પર્યાવરણ પશુ ને માનવ સ્વાસ્થ્ય ની ભી ગંભીર ચુનૌતી હે અગર આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કમ કરો હ ને નું સહી નિપટાન કરો હ તો ગામ વિસ્તાર માટે સામૂહિક પ્રયાસ કરીને આપણે અણી સમસ્યા ને કાફી હદ સુધી કમ કરી શકો એટલે ભાઈન બોનો ખેતર ગામ ને પર્યાવરણ ને પ્લાસ્ટિક મુક્ત બનાવીને આપણને આપણી જિમ્મેદારી નિભાવી હોગા કેમ કે સ્વસ્થ મિટ્ટી સ્વસ્થ ફસલ સ્વસ્થ પરિવાર ને સમૃદ્ધ ગામસ આની નીવ કહેવાય હે તો આશા કરો હો કે આ હંગરી વાતે આપને કમી હોંગા તો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માટે
0: હવે ભાઈન બોનો લખી લો અમારું પતુ હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001
1: એને સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી શકો એની માધ્યમ થકી ભી આપણા રાય સુઝાવ આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
0: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટીમ માંથી એક નવા વિષય ની હતી તાર હુદી
2: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તક ઇસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
0: હોવે
1: જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા. શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધરા સંસ્થા.

0: ત્રણ દો સાત શૂન્ય શૂન્ય એક. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈ બનુ, આ તો હતી આપણે આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા. તારુદી આપની બોન અંજલીનું રામ રામ રામ રામ.
1: હમરો હમરો હમરો ઘણી બોને પૂછે હે જમીન માંથી નામ હેરતે આવે કાગજ કેને કરને બનાવવો પડે સરકારી વિભાગ મે જા યા પછી ગામ ને સ્વાદ થઈ જાય
0: તો હમરો બોનો અરે સબ સમસ્યાનું સમાધાન આપણે કરને છે ગ્રામ સભા તકી વાત શરૂ થાય હે પટવારી સચિવ ને પંચાયત આયત કી હર પ્રક્રિયા જુડે હે એકલસ ને હમરા ને હાથે મળીને જાવું હે ફાર્મ ભરો જાણકારી લો જમી માતે નામ લગાડવું કાટો નથી જઈ વરે અધિકાર હંગ્ર અપનાવે જાણકારી સબનો હાથ ને અધિકાર આસ હે સમાધાન ની રાહ
1: હવે ભાઈઓ ને બહેનો હક જાણો હક માંગો જમીનના કાગઝ માતે આપણું નામ લગાડો
0: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત